પણિહારીરા કાર્યક્રમ હુણવાવાલી મારી સગળી મહિલા બહેનોની આપરી આ રેડિયો સખી સવિતા પરમારો ઘણો ઘણો રામ રામ સા અને ખમ્મા ગણી સા ને આપણા એ પસંદીદા કાર્યક્રમે માઈને આપ સવારો સ્વાગત કરાહા ને રોજરી ભાતી આજે બીમે આપણે સામને આયા ને સાથે સાથે આપણે વાસ્તે નવી નવી જાણકારી રો ખજાણો મેં લેન આઈ ગયા હા તો મારી બહેનો આપારોજ એન ટેમ માટે મિલા હા ને ઘણી હારી વાતા બી કરા હા તો મારી સગળી મહિલા બહેનો આજે બી આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માઈને ઘણી હારી વાતા બી કરાલા ને એને સાથે સાથે આપ સભાને રોજરી ભાતી મીઠા મીઠા રાજસ્થાની ગીત બી હુણાવલા તો મારે ગામવાળી સગળી લુગાઈઓને મારી બહેનો આજે આપા આપણે ઇન પસંદીદા કાર્યક્રમે માઈને વાતા કરાહા લુગાઈઓ માય એનિમિયારી સમસ્યા રે બારા માય તો મારી સખીઓ લુગાઈઓ માય એનિમિયા ખૂનરી કમી એક ઘણી સામાન્ય ઓર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોવે હે જો આપારે શરીર પાએ લાલ રક્ત કોશિકાઓ યા પછે હિમોગ્લોબિન રે સ્તર રે કમ હોવાશું હોવે હે ને એનો ખાસ કારણ અક્ષર આયરન વિટામિન બી ટ્વેલ્વ યા પછે ફોલિક એસિડ રી કમી હોવે હે ને લુગાઈઓ માય

0: એનિમિયા રા ખાસ કારણ હે એમાં પહેલો હે માસિક ધર્મ હર મહિનામાં હોવાવાલા રક્ત સ્ત્રાવ રે કારણ મહિલાઓમાં આયરન રો સ્તર કમ વે જાવે હે જિનસુ મહિલાએ એનિમિયારી ચપેટમાં જલ્દી આ જાવે હે દૂજો હે ગર્ભાવસ્થા લુગાઈઓની ગર્ભાવસ્થા રે દૌરાન શરીરની ટાવર રે વિકાસ રે વાસ્તે ને અતિરિક્ત રક્ત નિર્માણ રે વાસ્તે ઘણી માત્રામાં આયરન રી આવશ્યકતા હોવે હે ત્રીજો હે ખરાબ ખાનપાન અપારે આહારમાં હરી પત્તેદાર સબ્જિયા ફલ ઓર આયરન યુક્ત ખાદ્ય પદાર્થો રી કમી હોણો ચોથો હે પોષણ ઓર અવશોષણ કોણી હોણો કુછ પાચન સંબંધી બીમારી રે કારણ અપારે શરીરમાં વિટામિન બી 12ની ઠીક સુ અવશોષિત કોણી કર પાવે હે ને સામાન્ય લક્ષણ હે એમાં પહેલો હે હંમેશા ઘણી થકાન ને કમજોરી મહેસૂસ હોણો દૂજો હે આપારી ત્વચા હોઠ ઓર નાખૂન રો પીલો પડનો ત્રીજો હે થોડો સો કામ કરવા માટે આપરી શ્વાસ ફૂલનો યા પછે આપારી ધડકન રો તેજ હોણો ચોથો હે આપાની ચક્કર સરદર્દ હોણો યા પછે ધ્યાન કેન્દ્રિત કરવામાં પરેશાની આણો ને બચાવ ને ઉપચાર હે એમાં પહેલો હે આહારમાં બદલાવ આપાની આપણે દૈનિક ભોજનમાં હરી સબ્જિયા પાલક બતુઆ ચુકંદર અનાજ દાલે ખજૂર ઓર નટ્સને સામેલ કરા દૂજો હે વિટામિન સી રો સેવન આપાની વિટામિન સી નિંબુ સંતરા યુક્ત ખાદ્ય પદાર્થ આયરનની આપારે શરીરમાં અવશોષિત કરવામાં મદદ કરે હે ત્રીજો હે નિયમિત જાંચ આપાની હિમોગ્લોબિન સ્તરની નિયમિત જાંચ કરાવી જોઈએ ને એક સ્વસ્થ મહિલામાં હિમોગ્લોબિન રો સ્તર લગભગ 12 ગ્રામ યા પછી ઊંસુ ઘણો હોણો જોઈએ ચોથો હે આયરન યુક્ત આહાર આપાની આપણી ડાયટમાં હરી પત્તેદાર સબ્જિયા પાલક મેથી ચુકંદર અનાર દાલ ખજૂર ઓર ગુડ સામેલ કરવો જોઈએ પાંચો હે કેફીન સુ બચા આપા ભોજન કરવા રે તુરંત બાદમાં ચાય કોફી યા પછે કોલ્ડ ડ્રિંક્સ પીવા સુ બચા ક્યુકી એ આયરન રે અવશોષણની રોકે હે છઠ્ઠો હે વિટામિન બી 12 ઓર ફોલિક એસિડ એણમાં હરી મટર રાજમા બ્રોકલી ઓર સાબુત અનાજ ખાવા ઓર જરૂરત પડવા માટે ડૉક્ટર સુ સલાહ લેન સપ્લિમેન્ટલ લે શકાહા સાતવો હે કર્મીનાશક દવા પેટ રે કીડો સુ બચાવ રે વાસ્તે હર 6 મહિનામાં ડૉક્ટરની સલાહ લેન ડ્યુમિંગરી ગોલી લેવા ને શક્યો આપણા વાતો તો હું જારી રાખેલા પણ આપણી વાતારે વચરે માયને આપ સવારો મનોરંજન કરાવો એન રાજસ્થાની ગીત સુ તો શક્યો આપ હુણો રાજસ્થાની ગીત ને એન સાથે સુનો જરૂરી સંદેશ
1: कम समय में ज्यादा मुनाफा बस एक क्लिक में कमाल है
2: अनजान लिंक्स पर क्लिक मत कीजिए आरबीआई कहता है
3: जानकार बनिए सतर्क रहिए

સખીઓ આપાય હુણ્યો રાજસ્થાની ગીત. ઇન ગીતની હુણીની મારો હિવડો તો ઘણોય આનંદસુ ભર્યો, ને આપ સવારો હિવડો બી ઘણોય આનંદસુ ભર્યો વે. ને હવે આપા વાતા કરાહા ગલા માય ખરાસરો ઘરેલું ઉપાય રે બારા માય. તો મારી સખીઓ ગલા માય ખરાસો તુરંત રાહત પાવા રે વાસ્તે ગરમ પાણી માય નમક મિલાવેન ગરારો કરનો સબસુ અસરદાર તરીકો હોવે હે. ને સાથે હી અદરક શહદ રો મિશ્રણ યા પછે મુલેઠીરી ચાય પીવાશું, ગલારી સૂજન ઓર દર્દમાંય ઘણો આરામ મિલે હે. ને ગલારી ખરાશું રાહત પાવારા ઉપાય હે, એણમાં પહેલો હે ગુનગુના પાણી ઓર નમકરા ગરારા. આપા એક ગિલાસમાંય હલકો ગરમ પાણી લેવા, પછી એણમાંય આધો ચમચ નમક મિલાવા, પછી એની 30 સેકન્ડ તક ગલામાંય રાખીને ગરારા કરા. ગરારા કરવાશું ગલારી સૂજન ઓર જલનની કમ કરવારો સબસુ પુરાનો ને અસરદાર તરીકો હોવે હે. દૂજો હે શહદ ઓર ગરમ પાણી. આપા એક કપ ગરમ પાણી યા પછે હર્બલ ચાય માય 1-2 ચમચ શહદ મિલાવા ઓર ધીરે ધીરે પીવા. ને શહદ માય પ્રાકૃતિક જીવાણુરોધી ગુણ હોવે હે, જો ગલાની કોટ કરે 10 સુ રાહત દેવે હે. ત્રીજો હે અદરક ઓર તુલસીરી ચાય. આપા તાજો અદરક રો ટુકડો લેવા ઓર તુલસીરે પત્તોની પાણીમાંય ઉબાલા, પછી એણમાંય થોડો સો શહદ ઓર નીંબુરો રસ મિલાવીને પીવાશું, સૂજન ઓર સંક્રમણ કમ હોવે હે. ચોથો હે ભાપ લેવા. ગરમ પાણી રે બર્તન શું ઉઠવાવાલી ભાપ લેવાશું, ગલા રે સૂજન ને સૂકા ઉતકોની નમી મિલે હે, જીનસુ જમાવ ઓર જલનમાંય આરામ મિલે હે. પાંચો હે હલ્દીવાળો દૂધ. રાતની હુવાસુ પહેલાં એક ગિલાસ ગુનગુના દૂધમાંય આધો ચમચ હલ્દી ડાલીન પીવા. ને હલ્દી રે એન્ટીબેક્ટેરિયલ ઓર એન્ટી ઇમ્પ્લેમેન્ટરી ગુણ, ગલા રે દર્દમાંય જલ્દી ફાયદો પહોંચાવે હે.

ગ્રામ ભારતી કાર્યક્રમ સુનવાવાળા સગળા શ્રોતાઓ અને સગળા હી કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ અને સમીરે માઈને આપે રોજાણારી ભાતી ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીઓ અને નવા નવા રાજસ્થાની લોકગીતો રે સાથે આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો. કિસાન ભાઈઓ, આજ આપે આપની ચર્ચા માઈને કિસાનોરી બાતા માઈને વાત કરોલા તુલસીરી વૈજ્ઞાનિક તકનીકી શું ઉત્પાદનમાં કઈ લાભ હોવે હે, અંડે સાથે હિ કૃષિ યંત્રો રી મરમ્મત ઓર વનરો રખરખાવ રે સંબંધમાં બી ચર્ચા કરોલા. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપણો સ્વાગત હે. કિસાન ભાઈઓ, તુલસીરી ભારતમાં બડા પેમાના પર ખેતી હોવે હે, અન્ડરો પ્રયોગ પરફ્યુમ વ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં અધિક હોવે હે, અણમાં મુખ્ય ઘટક મિથાઇલ ચેવિકોલ હોવે હે, જણે બાદમાં એથેનોલમાં બદલ દિયો જાવે હે, સોપ વ સોયારે તેલમાં એનેથોલ નિકાલના પર એનેથોલ રી કિંમત જ્યાદા હો જાવે હે. તુલસી એક અલ્પ અવધિરી ફસલ હે, જો આમતોર પર 3-4 મહિનામાં તૈયાર હો જાવે હે અને ઔષધીય ફસલ રૂપમાં ઉગાયો જાવે હે ઓર અણતી કંઈ ઉપયોગ હોવે હે. તુલસીની ખેતી ભારતમાં મોટા સ્તર પર કરે હે, ખાસ કર ઔષધીય ઓર સુગંધિત તેલરીએ અનરો ઉપયોગ, આયુર્વેદિક દવાઓ, સૌંદર્ય પ્રસાધનો ઓર અનેક ઉત્પાદોમાં કિયો જાવે હે. કિસાન ભાઈઓ, મિટ્ટી ઓર જલવાયુ કેળી વેણી સાય છે? અંડી ખેતી કમ ઉપજાઉ જમીન જણમાં પાણીની નિકાસીરો અચ્છો પ્રબંધ વે વણમાં અચ્છી હોવે હે. બલુઈ દોમટ મિટ્ટી અંડરે લીએ સહી રહેવે હે. અંડરે લીએ ઉષ્ણ કટિબંધીય વ ઉપોષ્ણ કટિબંધીય બેય તરરી જલવાયુ ઉપયુક્ત હોવે હે. ખેતરી તૈયારી, જમીનની તૈયારી ઠીક તરહ સુ કર લેણી સાય છે. ખેત જૂન રા દૂસરા સપ્તાહ તક તૈયાર કર દેણા સાય છે. બુવાઈ વ રોપાઈ, અંડરી ખેતી બીજ દ્વારા હોવે હે, લેકિન ખેતમાં બીજની બુવાઈ સીધે નહીં કરણી સાય છે. પહેલાં અને નર્સરીમાં તૈયાર કરણી સાય છે, બાદમાં ઊંડી રોપાઈ કરણી સાય છે. કિસાન ભાઈઓ, પોત તૈયાર કરના ખેતરી 15-20 સેન્ટીમીટર ગહેરી ખુદાઈ કરીને ખરપતવાર નિકાલ

માલ તૈયાર કરી લેણો સાઈજે પછી 18 યા 15 ટન પ્રતિ હેક્ટરી દર શું ગોબરી સડી ખાદ અચ્છી તરહ મિલા દેણી સાઈજે 1 મીટર × 1 મીટર આકારની જમીન સતહ શું ઉભરી ક્યારિયા બના લેણારી અને 20 કિલોગ્રામ ફોસ્ફોરસ ને અત્રુહી પોટાશ પ્રતિ હેક્ટરી દર શું વણમાય મિલા લેણારું 750 ગ્રામ શું લેન 1 કિલોગ્રામ બીજ 1 હેક્ટર ખેતરે લીએ કાફી હોવે હૈ બીજની બુવાઈ 1:10 રેત યા બાલુ મિલાકર 8 થી 10 સેન્ટીમીટર દૂરી પર પંક્તિઓમાં કણની સાઈજે બીજની ગહેરાઈ અધિક નહીં વેણી સાઈજે જમાવરા 15 થી 20 દિન રે બાદ 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરી દર શું નાઇટ્રોજન ઘાલનો ઉપયોગી હોવે હૈ 5 થી 6 સપ્તાહમાં પોદ રોપાઈ રે લીએ તૈયાર હો જાવે હૈ કિસાન ભાઈઓ અંડે રોપાઈ સૂખા મોસમમાં રોપાઈ હંમેશા દોપહરમાં યા દોપહર રે બાદ કરણી સાઈજે રોપાઈ રે બાદ ખેતરી સિંચાઈ તુરંત કર દેણી સાઈજે બાદઈ લે આ હલકી બારિશ વાળા દણ અંડી રોપાઈ રે લીએ બહુ સહી હોવે હૈ અંડી રોપાઈ લાઇન સુ લાઇન 60 સેન્ટીમીટર ઓર પોદ સુ પોદ 30 સેન્ટીમીટર દૂરી પર કરણી સાઈજે સિંચાઈ અગર વર્ષા રે દિનોમાં વર્ષા હોવે તો સિતંબર તક અંડરે લીએ સિંચાઈની કોઈ આવશ્યકતા નહીં હોવે હૈ વન રે બાદ સિંચાઈની આવશ્યકતા હો શકે હૈ ખરપતવાર નિયંત્રણ કિસાન ભાઈઓ અંડી પહેલી નિરાઈ ગુડાઈ રોપાઈ રા 1 મહિના બાદ કરણી સાઈજે દૂસરી નિરાઈ ગુડાઈ પહેલી નિરાઈ રે 3 થી 4 સપ્તાહ બાદ કરણી સાઈજે બડા ક્ષેત્રમાં ગુડાઈ હેક્ટર શું કી જા શકે હૈ ઉર્વરક અંડે લીએ 15 ટન પ્રતિ હેક્ટર ગોબરી ખાદ જમીનમાં ઘાલની સાઈજે અંડે અલાવા 75 થી 80 કિલોગ્રામ નાઇટ્રોજન 40-40 કિલોગ્રામ ફોસ્ફોરસ વ પોટાશની જરૂરત પડે હૈ રોપાઈ સુ પહેલા 1/3 નાઇટ્રોજન ઓર ફોસ્ફોરસ વ પોટાશની પૂરી માત્રા ખેતમાં ઘાલેન જમીમાં મિલા દેણી સાઈજે નાઇટ્રોજનની બચી હુઈ માત્રા 2 બાર ખડી ફસલમાં દેણી સાઈજે કટાઈ જબ પૌધામાં પૂરી તરફ ફૂલ આ જાવે ઓર પત્તા નીચા પીળા પડના લાગે તો અંડી કટાઈ કર લેણી સાઈજે રોપાઈ રે 10 થી 12 સપ્તાહ બાદ આ કટાઈ રેલી તૈયાર હો જાવે હૈ આસવન તુલસી રો તેલ પૌધારા ભાપ આસવન સુ પ્રાપ્ત હોવે હૈ અન્ન રો આસવન જલ ઓર વાષ્પ આસવન દોનો વિધિ સુ કિયો જા શકે હૈ લેકિન વાષ્પ આસવન સબસુ જ્યાદા ઉપયુક્ત હોવે હૈ તુલસી રી કટાઈ રે બાદ 4 થી 5 ઘંટા ખેતમાં છોડ દેણો સાઈજે અન્ન સુ આસવનમાં સુવિધા હોવે હૈ કિસાન ભાઈઓ પેદાવાર અંડે ફસલ રી ઓસત પેદાવાર 20 થી 25 ટન પ્રતિ હેક્ટર ઓર તેલ રી પેદાવાર 80 થી 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર તક હોવે હૈ કિસાન ભાઈઓ તુલસી રી વૈજ્ઞાનિક ખેતી કરેન કમ લાગતમાં પ્રતિ એકર 17,000 થી 3 લાખ રો શુદ્ધ મુનાફો કમાયો જા શકે હૈ આ ફસલ 3 થી 4 મહિનામાં તૈયાર હો જાવે હૈ ઓર અંડી પત્યા બીજો ઓર તેલ રી ભારી માંગ હોવે હૈ અધિક લાભ કમાવણા રે લીએ અપનાઈ જાણે વાળી વૈજ્ઞાનિક વિધિયા ને સમજો ઉન્નત કિસ્મા વૈજ્ઞાનિક ખેતી રી સહી કિસ્મ રો ચયન બહુત મહત્વપૂર્ણ હોવે હૈ રામ તુલસી તેલ નિકાળા ઓર નિર્યાત રે લીએ સબસે ઉત્તમ માણી જાવે હૈ કૃષ્ણા તુલસી ઔષધિ ઓર આયુર્વેદિક ઉપયોગ રે લીએ સબસુ અધિક માંગ હૈ ખેતરી તૈયારી ઓર રોપાઈ સમય અંડી નર્સરી ફરવરી રે અંતમ સપ્તાહમાં તૈયાર કી જાવે હૈ ઓર રોપાઈ માર્ચ અપ્રિલમાં હોવે હૈ બીજ દર 1 હેક્ટર રે લીએ લગભગ 200 થી 300 ગ્રામ બીજોરી આવશ્યકતા પડે હૈ દૂરી પૌધોરી અચ્છી બળવા રે લીએ કતાર સુ કતાર રી દૂરી 45 સેન્ટીમીટર ઓર પૌદ સુ પૌદ રી દૂરી 30 સેન્ટીમીટર રાખણી સાઈજે સિંચાઈ ઓર ખાદ તુલસી રી ફસલ અધિક જલ ભરાવ સહન નહીં કર શકે હૈ અણ કારણે હલકી ઓર સુવ્યવસ્થિત સિંચાઈ કરનારી અચ્છી પેદાવાર રે લીએ પ્રતિ હેક્ટર 15 ટન ગોબર રી સડી ખાદ રો પ્રયોગ કરનારો કટાઈ ઓર પ્રસંસ્કરણ રે મુખ્ય આય અંડી પત્યો રે એસેન્શિયલ ઓઇલ નિકાળના સુ હોવે હૈ જબ પૌધામાં 50% ફૂલ આ જાવે તબ પહેલી કટાઈ કરનારી કટાઈ જમીન સુ 15 થી 20 સેન્ટીમીટર ઉપર કરણી સાઈજે તાકી પૌધા દોબારા ફૂટ ના શકે માર્કેટિંગ ઓર અનુબંધ ખેતી તુલસી ને સીધા બજારમાં વેચણો મુશ્કેલ હોવે હૈ અન કારણે અને માર્કેટિંગ રે લીએ આપે કઈ તરીકા અપનાવ શકો હો અણમાં આવે હૈ અનુબંધ ખેતી પતંજલિ ડાબર વેદનાથ ઓર હિમાલયા જેવી આયુર્વેદિક કંપનીયા રસા સીધા આપે કરાર કર શકો હો કિસાન ભાઈઓ આપે આપની ચર્ચાને આગે બી યું હી જારી રાખોલા પણ અમે આપણે મનોરંજન રે વાસ્તે આપણે સુના રહ્યા ઓ પ્યારું સુ રાજસ્થાની